દેવ માસા વીઠું સાંવળા આગવાનો મંચાચા દિનચર્યાંત દેવા અમકા પુરાય દીસ ભક્તિન સારાત અશે મળના પૂણ એક ક્ષણ સુદ્ધા જો ભક્તિચા સાગરાંત ભક્તાંક ન્હાવન કાઢતા તો દેવાક પાવતા. ह्या खेणाक पुराय दीस जरी आमी समर्पित करूंक शकना देवाच्या पांयकडे, पूण हो खीण हो वेळ देवाच्या पांयकडे समर्पित करीत कार्यावळींत मुखावले सुवातेर आयकुया अनूप जलोटा हाणें गायिल्लें हें भक्तिगीत. ते गायतात ए मालिक तेरे बंदे हम. देवान दाखयल्ल्या मार्गार चलत आयकुया देवाची स्तुती 105.4 मेगाहर्ट्सांचेर.

આગમનો દિવારી આ ફિલ્મ તને સુંદર છે ગીતમાં આગે તાલે કહે તો તુમે યાર ચુપ રહું ફિલ્મ હાલ મેં તો આપકો ગાયે સુના રહી થી પણ યહાં ખેણાક સદાબહાર યા હિન્દી ફિલ્મ ગીતાચ્યા કારવાઈંત વે ઝાલા સા ઘેવપાચો એક લહાનસો વિસવ કારણ બરોબર 9 વરજોન 10 મિનટાંચેર આમચ્યા દિલ્લી કેન્દ્રાવેલ્યાન તુમકા આયકુંક મેટલી. रेडियो ब्रॉडकास्टिंगाच्या क्षेत्रात पद्मश्री सम्मानान सम्मानित जाऊचे आशिले श्री राममूर्ती श्रीधर हांचो समावेश आशिल्ली एनएसटीची निर्मिती पीपल्स पद्मा ऑन आकाशवाणी ऐकत रावात 105.4 MHz आमच्या दिल्ली केंद्रावरल्यान बरोबर येतात 9 वर्जन 10 मिनटांचेर. या खिणाक तुम्ही ऐकतात 105.4 MHz FM रेनबो, म्युझिकली ऑल युअर्स, पर आपके दिल से हमारे दिल तक.